0: રિપોર્ટ લેવે આ શેખ અહમદ મામુન દુનિયાવી તિરિયુલુમગે ઉફાવરે કમા સુવરગેગે મતિવેરિ નિયમતા વાસિલવુમા
1: સાલિહુંગે બકીચા
0: અળુકમગે રીતિ આદતકા અખલાવગે મતિવેરિ સિફતા લિબિગતમા
1: સાલિહુંગે બકીચા
0: મા રસૂલાગે સુન્નતગે મચ્ચા ઇમામુ નવવઈ રહમહુલ્લાહ લિયુબાફાવા રિયાલુ સાલિહીન મિફુતુગે બાબુતકુગે શરહઈન
2: હેંદુનુ દજ્જાંદુગે વાહકિયાદે વેકમ હવીર વિર સબેબે કદુન એકમુગે બિરવરકમ સિકુંડિયં એ નેગીફાવા તસવ્વુર ફિલાનુ દાક નબિયા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એંગેવડાગેન સવાલ કરન તિબે કદુન કિહિનેત તોય
0: અળુકમગે આદતકા અગીદાયા રીતિ અખલાવગે મતિવેરિ aguhuri eta filawalutake
3: islam deenuga allah subhanahu wa taala warab boda me bar walwani allah han ekani alukan kurma shiruku nukurman angawafa demmi angawani emmeha me sakun ebbawanta baige gotukawuma
0: adita duha buda duhuge menduru deech hairu repeat homa adi burasati duhuge hindunu aggadi tirihu adi angara adi hukur duhuge regandu dehagadi tirihu
4: ಅಹರಂ ಬೆಲಿಯಸ್ ನುಬೆಲಿಯಸ್ ಉರಿಹಕಮೆಸ್ ತಿಕುರನೆ ವರ ಜಿಮ್ಮಾದಾರು ಕಮಾಯಕು ಎಕಂ ಫಾಹಗಕ ಶುಕುರಾದಾ ಕುರಂವೆಗೆ ಗುವಾಲಿ
5: ಶುಕ್ರಿಯಾ ಸರ್
4: ತಿಗತಂ ಅಬದೆಸ್ ಕುರಿಯದ್ದೆ ತಿ ಹಿವ್ವರ ಫರ್ವಾತೆರಿಕ ದೂಕಣ್ ನುಲಾತಿಂಗೆ
6: رسول بیکلنا نبی بیکلون کی سیرت کی ارشادا نصیحت کے دمرے
0: ا دمرو کے الین ہودے تجربہ کی حیات کے راستہ